ખેતમાં ખત, ઝગેરમાં પત. વાત સાંભળો, પણ સાંભળરી સાંભળો. માટી ને આરેમ લે ભાઈ, ઓરો સંસાર ચાલે દેની. હું નંદી કરા ઢાય આવ્યો પાણી તો પ્રજ વેંડ ગજા કરણ કે તારી મને કઈ કે છે.

0: લાગો ભાઈ વા સેવા પાડી છે પણ સેવા ખરખોર દેખું ગામે ભારે માતર ઓરડી પાડે નો ભાઈ સામે લેદારી
1: હા
0: વાટે પર શ્રી કૃષ્ણ ભગવાન ચક્રી વાદળ છોડી દીધું કર કર કર કર કર કર કર વાળ છૂટી વાળ છોડી દીની પાઉલ વાટન ડુંગરીમ ધરસગી વાટેર ઉપર માંડવ નામેરો ઋષિ રે ઓ ઋષિ ર સુળે પર દે મેલતે યે ભાઈ લાત લાગી લાત લાગતે ખમત ઋષિ કાઈ કચ ઈ ભાઈ કલાયર માટીન પાળે જાતાની કતી તોઈ જારી કથી ખાઈ જા મણ કાઈ કરેર છે પણ માર જોકો યે સુળે લાત મારન મન કો લોકો જાચ કરના કી દાડો નીકળ્યાનો દાડો નીકળતે મતેરો માટી મરતાનો શ્રાપ દી દીધો ભાઈ કેલાક વરાપત વરા મહારાજ મેં સાદા ભાઈ કાવા માથે પર ટુકડી લેતાની ઘર ઘર ઘર ઘર ઘર 14 ઘર ફરતાની 15 ઘર આનમાં અથીસ બેટી માલકેને કેવાળમાં કાવા મેં કોણ છું મા પથિવ્રતા માવલી છું એ જ કોડિયાળે કના એ જ લંગડે કના 12 વર્ષ દાડો યોગો એને સારી ઉંગળી ઘાલતાની પાણી પીરું છું ઉપર દાડો કાઢી છું સારી જગેર ભાઈ બન છ અને ઈ જ મારો કોડિયાળો મારો માલક છે મેં કાઢી છું અને દાડો નીકળો ને તો મારા માટી મરનું તું કે છે દાડે નીકળે તું ને મારે માટી મરે તું થામ ની સૂર્યા રે સૂર્યા નારાયણા તું તો નીકળો તો બાણ ભસ્મ કર્યું ઘાવરગો સૂર્યા નારા તીન દાડ જગો તીન દાડ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આયે અંધારો કુપડગો દેખો તો સંડલિયા નામેર છોરી અરે વત જો શ્રાપ દે મેરી રોજ અગર પતિ દેવે ના જોકો મરે દેની અને સૂર્યા નીકળે દેની આવગે બ્રહ્મ વિષ્ણુ મહાદેવાન અનુસ્યા આપણી છોરીને કાંઈ કે સાંડેલિયા ને એ ભાઈ વેંડી વેગી કાંઈ તું લોક જોકો શોષણ ઉઠ ઉઠન બે જા છે આજી દાડો નીકળો નીકળો આજી શોધા છે જાપા કમી ખામલો તો મારે બા ધોતી ભરમેલો છે કોઈ કાંઈ જ કરે છે નુકા કરી છે છોડી કાઢ ઠીક છે મહારાજ હરકત છે નહીં પણ મારો પતિ દેવન શ્રાપ દેમેલો છે મેં થઠ્ઠાથી લાત મારી કોની દેકન લાત મારી કોની સજા સજી વાત લાગી છે એ ગુના છે દારો નીકળું તારો પતિ દેવ મરનું મારે માલકેને મરે દુની પણ નું મત કર હમ અવતાર કસાર લીધે છા સત્ય ચાલે વાળે તારા છા ભાઈ જો માટી માટી તો સેવા કીધી તો વન બી તારા છા તારો માટી મરે જ વાળો ઋષિ જોકો આજ્ઞા પૂરો કરા છા તારો માટી મૃગો કરીને કેમ કે તો સંજીવ મંત્ર ફેંકનો સજ કરા છા તારો નીકળ કે કહે વેંડી સૂર્યા નારાયણ કી પ્રભુની કળ ચમકતો ચમકતો નીકળો એ બેંડી તમે તે ચમકતો ચમકતો નીકળો તમે આદિશક્તિ માતા છો આદિ માયા છો તમે ભાઈ કાવા આદિશક્તિ જગનજના છો અર્ધી અંગી છો ચમકતો નીકળો પાટી માટી પટકો મરગો સંજીવ મંત્ર ફેંકન સૂર્યાના સંજીવ મંત્ર ફેંકન સૂર્યા નીકળ્યા અને ઓને જોકો સજ કરના કે ચાંદન સૂર્યા રજેતરી દોયરો જોડા અંબર છે.